0: વિધાનસભા ભવનમાં ચુનાવ અધિકારી ભારત ભૂષણ શર્મા સામે નામપાનો ભર્યો. એ વખત રાજ્યના પહેલીવાળા મુખ્યમંત્રી અશોક ગેહલોત, વિધાનસભામાં વિપક્ષના નેતા ટીકારામ જુલી, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરા, વિધાનસભામાં કોંગ્રેસના મુખ્ય સચેતક રફીક ખાન સમેત કઈ આલા નેતા મોજૂદ હા. કોંગ્રેસ નીરજ ડાંગીરી ઉમેદવારીને પાર્ટીના સામાજિક પ્રતિનિધિત્વ અર સંસદીય અનુભવરા પ્રતિ ભરોસારી નિશાણી બતાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં બલિયારા જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય સુરહાતાલ રે દેશરી 100મી રામસર ઠોડ વેવણરા એલાણ માથે ખુશી જતાઈ હૈ. માના સંદેશમાં શ્રી મોદી કહ્યું કે ઓ જૈવ વિવિધતાને બચાવણ અર પારિસ્થિતિકી સંતુલન બનાયો રાખણ સાગે હરિત ભવિષ્ય સારું મદદગાર હૈ. સુરહાતાલમાં ભાંત ભાંતરા પ્રવાસી અર વઠેરા પરિંદાનો રહેવાસ હૈ. કેન્દ્રીય વન અર પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ઈ ઉપલબ્ધિને પારિસ્થિતિકી બચાવણ ઓળી ખાસ બતાયો હૈ. વે કહ્યો કે પારિસ્થિતિકી સંતુલન સારું વેટલેન્ડ, ગ્રાસલેન્ડ અર વુડલેન્ડ તીનું જરૂરી હૈ.
1: मैं हमेशा हमारे वन विभाग में भी जब चर्चा करते हैं और लोगों को भी पर्यावरण की दृष्टि से कहना चाहता हूं, तीनों महत्वपूर्ण होती हैं. वेटलैंड भी महत्वपूर्ण होती है क्योंकि हमारी आसपास की झीलें हमारी जमीन में नमी बना के रखती है, पक्षियों को आसरा देती है, और अगर एक बड़े शहर में एक अच्छी झील हो तो लोगों को सुकून देती है, घूमने की जगह देती है. झीलें आप देखो कितने लोग घूमने आते हैं, तो हमें इसके जो कैचमेंट एरियाज हैं सभी लोगों को उसको बचाना चाहिए. जितना वेटलैंड महत्वपूर्ण होता है उतना ही ग्रासलैंड महत्वपूर्ण होता है. यहाँ पे वेटलैंड भी है, ग्रासलैंड भी है और वुडलैंड ट्री भी है. ये तीनों का कॉम्बिनेशन इकोलॉजी का कॉम्बिनेशन होता है और इसके संरक्षण के लिए हम लोग काम करते.
0: मुख्यमंत्री भजनलाल शर्मा जनताओं आबो हवारा मुजब जीवन रो तरीको अपनावण और धरती ने बचावण री अरज कीनी है. આજ વિશ્વ પર્યાવરણ દિવસ રે મોકે જયપુરમાં રાખી જાય એક કાર્યક્રમમાં શ્રી શર્મા જનતાઓ પાણી બિજળીની બચત કરણ સાગે રાજ્યને હરિત અર સાફ સુથરો બનાવણમાં યોગદાન દેવણ રી અપીલ કીની. મુખ્યમંત્રી કહ્યો કે એક પેડ માં કે નામ અભિયાન રા તેત ઈ સાલ પ્રદેશમાં 10 કરોડ પૌધા રોપણું તે કરી ચ્યો હૈ. વિશ્વ પર્યાવરણ દિવસ રે મોકે આખા રાજ્યમાં હરિયાલી બધાવણ અર કુદરતને બચાવણ રો સંદેશ દેતા થકા કાર્યક્રમ રાખી જ્યા. અલવરમાં સશસ્ત્ર સીમા બલરી ઓરું પૌધા રોપી જ્યા અર જનતાને પૌધા બાંટી જ્યા. હનુમાનગઢ, ડીગ, સિરોહી, નાગોર, ડુંગરપુર, જૈસલમેર, બાડમેર, ચૂરૂ અર સવાઈમાધોપુર સમેત કઈ ઠોણા વિદ્યાર્થી અર જનતા પૌધા રોપ્યા અર પર્યાવરણને બચાવણ રી સોગંદ લીની. ભરતપુરમાં પર્યાવરણ જાગરૂકતા રેલી નીકાળી જી. ઝુંઝુનુમાં પર્યાવરણ બચાવણ જોડ્યા સાંસ્કૃતિક કાર્યક્રમ અર હોડા રાખી જી. આ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુન રહ્યા હો. પ્રાદેશિક સમાચાર બુલેટિન આપ માણા એક્સ હેન્ડલ @AIRNews_Jaipur, YouTube ચેનલ રાજસ્થાન AIR ન્યૂઝ અર ફેસબુક માથે AIR ન્યૂઝ રાજસ્થાન પર આઈ સુન શકો હો. દેશમાં ચોમાસારી બિરખા શરૂ વેવણ રા હાલાત અનુકૂળ હૈ. કેરલમમાં ચોમાસારી બિરખા 3 દિન મોડી શરૂ ફી. રાજ્યમાં ચોમાસા પહેલી રી હલચલ તેજ વેકી હૈ. કાલ સિંજાઉઈ કઈ જિલ્લામાં આંધી બારિશ રો દોર ચાલ રહ્યો હૈ. મોસમ વિભાગ રે મુજબ આવતા મહિનારા પહેલા સપ્તાહમાં રાજ્યમાં ચોમાસારી બિરખા શરૂ વેવણ રા આસાર હૈ. એ વિચે 7 જૂન તાઈ પ્રદેશ રા કઈ હલકામાં આંધી બારિશ રી સંભાવના જતાઈ ચી હૈ. આજ રાજ્યના 14 જિલ્લામાં ઓરેન્જ અર 8 જિલ્લામાં યેલો અલર્ટ જારી કરી ચ્યો હૈ. મોસમમાં આયા બદલાવ તેજ ગરમીઓ થોડી સત્તા મિલી હૈ. હાલાંકી તેજ અંધળ રે કારણ કઠે કઠે હાદસા રી ખબર હૈ. ભરતપુર અર ભીલવાડામાં અંધળુ 2 જણા રી મોત વેકી. પ્રવર્તન નિદેશાલય ઈડી રી ઓરું આજ રાજસ્થાન અર પંજાબમાં સાયબર અપરાધામાં શામિલ ફેવણ રી શંકાવાળા રે ખિલાફ 7 ઠોણા છાપા મારી જ્યા. ઈડીરી ટીમાં જોધપુર, નાગોર અર કિશનગઢમાં એક સાગે કરી જી કાર્યવાહી રે દૌરાન મોટી તાદાદમાં મોબાઈલ ફોનમાં લગન